દાપા કપાસ ના તોડા. સમસામયિક કાર્ય જ દાપા કરા, આપણી ફસલગી દેખભાળ કરા, સમય સમય પર આપા રખરખાવ કરતા રહવા, હર ચીજ કો આપા ધ્યાન રાખા, તો મોટું મોટું કે આપણી ફસલ પૂરી અવસ્થા કે દૌરાન સ્વસ્થ રહે, કીટ ઓર રોગાંગો પ્રકોપ ભી સમય કે સાગે કમ હોવે, આપણી ફસલ કે ઉત્પાદન મેં ઓર ગુણવત્તા મેં વૃદ્ધિ હોવે, ઓર ફસલ કી જીકી લાગત હૈ વા ભી સમય કે સાગે કમ હો જાય. કિસાન જીતતા ભી ભાઈ હૈ આપણા વાને જ્યાદા ફાયદો પ્રદાન કરે. આ મોટી મોટી વાત કરા તો નરમા કપાસ કી ફસલ મેં ટેમ પર કરેડા જીકા ભી સમસામયિક કાર્ય હૈ વા સફલ ખેતી કી એક કુંજી હૈ. નિયમિત નિરીક્ષણ, ખરપતવાર નિયંત્રણ, સંતુલિત ઉર્વરક પ્રબંધન, સિંચાઈ ઓર આ સબ કે સાગે કીટ રોગ નિયંત્રણ કે માધ્યમો આપા એકદમ બઢિયા ઓર ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત કર સકા હા. તો ઇંગ ખાતર કિસાન ભાઈયાને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિયાને આપણા આગે સારા સમસામયિક કાર્ય ટેમ પર કરના ચાહીએ, ક્યુંકિ આપણા બડા બુજુર્ગ ભી કહે ગયા કે સમય પર જીકો કામ આપા કરા બીંગો મુકાબલો કોઈ કોની કર સકે. ચાલા આપા એક બાર ફેરું મનોરંજન કી દુનિયામાં કાર્યક્રમ માં આગળ આપા ખેતી પાતી કી ઓર ભી ચર્ચા કરાંગા, પણ પહેલે થાને સુના દેવાઉં ગીત. લ્યો સુણો સા.